નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે બુધવાર 17 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 3, સવારના 5:57 થઈ રહી છે. સભાનો શુભારંભ શહેનાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમમાં પ્રથમ આકાશવાણી ગાયક વૃંદ દ્વારા પ્રાચીન ભવાની સ્તોત્ર સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપને ખાસ જણાવીએ કે આજે સાંજે 6:30 વાગ્યાથી હેડિંગ્લે લીડ્સ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનાર આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું જીવંત પ્રસારણ આપ રમતના અંત સુધી સાંભળી શકશો. અને હવે અર્ચના કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ દાસ પુરુષોત્તમની આ રચના. સ્વર છે વિષ્ણુ પનારાનો,

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 6:30 થઈ છે. હવે સમય છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારાનો. આજનો વિષય છે સ્વચ્છતા અને એના વક્તા છે પ્રોફેસર અશ્વિન એમ આણદાણી.
1: સ્વચ્છતા એટલે સુઘડતા, સફાઈ, નિર્મળતા, સાફ સુથરાપણું જેવા અનેક અર્થો આપણને મળે, પણ મારે આજે આપની સાથે સ્વચ્છતા વિશે મહાત્મા ગાંધીજીના 10 વિચારોને પ્રસ્તુત કરવા છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે. મહાત્મા ગાંધીજી રાજકીય અને સામાજિક જીવનની રીતે જોઈએ તો સમગ્ર ભારત નહીં, સમગ્ર વિશ્વ ઉપર છવાયા છે, છતાં એણે સ્વચ્છતાને રાજનીતિથી પણ વધારે મહત્વની ગણી છે. ગાંધીજી આગળ કહે છે કે જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો. આપણે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત એવું અભિયાન અત્યારે છેડી રહ્યા છીએ. જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા, અથવા તો બિનસૂત્ર જોઈએ છીએ, જ્યાં જ્યાં

0: ગંદકી ત્યાં ત્યાં માંદગી, તો સ્વચ્છતા એની સાથે સ્વસ્થતા આપોઆપ જોડાયેલી છે. ગાંધીજી કહે છે કે સારી સાફ સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય. ગાંધીજીની એક મહા ઈચ્છા હતી કે ગ્રામોદ્ધાર દ્વારા જ દેશનો ઉદ્ધાર શક્ય છે. ગામડું બેઠું થશે તો દેશ આપોઆપ બેઠો થશે જ, કારણ કે ભારતની 90% વસ્તી ગામડામાં વસે છે. શહેરોની જાગજમાળ અને એ બધું તો માત્ર 10% લોકો જ ભોગવે છે. સાચું ભારત તો ગામડાઓમાં વસે છે. એટલે જો આપણું ગામડું સ્વચ્છ હશે તો આખું આપણું ભારત વર્ષ સાફ સુથરું અને સ્વચ્છ દેખાશે. ગાંધીજી કહે છે કે નદીઓને સ્વચ્છ રાખીને આપણે આપણી સભ્યતાને જીવંત રાખી શકીએ છીએ. મિત્રો, રોટી, કપડાં અને મકાન એ આપણી બેઝિક જરૂરિયાત છે. એટલે આપણા ગામડા કે આપણા શહેરો તમે મોટે ભાગે જોશો તો કોઈને કોઈ નદી કે તળાવને કાંઠે જ વસેલા છે. તો અત્યારે આપણી અજ્ઞાનતાને કારણે કે હજુ પણ કેટલીક ધાર્મિક જડતાઓને કારણે નદીઓમાં આપણે જાત જાતનું પ્રદૂષણ વધારી રહ્યા છીએ. પણ બહેતા પાણી નિર્મલા, વહેતું પાણી એ નિર્મળ થઈ જ જાય. તો આ નદીઓને આપણે સ્વચ્છ રાખીશું તો નદીઓ આપણી લોકમાતા છે, એટલે આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિને પણ આપણે બચાવી શકશું. પોતાની અંદરની સ્વચ્છતા પ્રથમ વસ્તુ છે જેને શીખવવી જોઈએ, બાકીની વાતો ત્યારબાદ થવી જોઈએ. અહીં ગાંધીજી આંતરિક શુદ્ધિ, જેને આપણે વૈચારિક શુદ્ધિ કહીએ છીએ, મનની પવિત્રતા કહીએ છીએ, એના પર ભાર મૂકે છે. માત્ર તન જ નહીં પણ મન પણ એટલું જ પવિત્ર હોવું જોઈએ એવું ગાંધીજીનું ખાસ મંતવ્ય આ વિચારમાં રહેલું છે. મિત્રો, આગળ ગાંધીજી કહે છે કે દરેક વ્યક્તિએ પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ. એક સરસ સંદેશો હતો કે એક બાળક એની માને પૂછે છે કે બા, પેલા કચરાવાળા આવ્યા. ત્યારે એની બા એને બહુ સરસ જવાબ આપે છે કે બેટા, કચરાવાળા તો આપણે છીએ, આપણે કચરો કરીએ છીએ, તો કચરો સાફ કરવાવાળા છે. એટલે થોડો આપણો દૃષ્ટિકોણ બદલીએ તો આપણને જગત ખૂબ સુંદર લાગે. તો જાતે જ આપણે આપણો કચરો ઉપાડીએ, એટલા નિર્મળ બનીએ, એટલા સ્વાશ્રયી બનીએ, તો પણ એ મોટી દેશ સેવા જ છે. મિત્રો, આગળ ગાંધીજી જે વાત કરે છે ખૂબ સુંદર છે. હું કોઈને ગંદા પગ સાથે મારા મનમાંથી પસાર થવા નહીં દઉં. મારી પાસેથી પસાર થવાની વાત તો દૂર જ રહી, પણ ગાંધીજી કહે છે મારા મનમાં પણ કોઈ એવી વ્યક્તિને નહીં આવવા દઉં કે જેના પગ ગંદા હોય, જેનામાં ક્યાંક પણ ગંદકી હોય, જેનામાં ક્યાંક પણ કુભાવ હોય. એવી કોઈ વસ્તુને મારા મનમાં પણ સંઘરીશ નહીં, કારણ કે મનમાં મનના વિચારોની શુદ્ધિને પણ ગાંધીજી એટલો જ ભાર મૂકે છે. પોતાની ભૂલને સ્વીકારવી એ ઝાડુ લગાવવા સમાન છે જે જમીનને ચમકદાર અને સ્વચ્છ કરી દે છે. ભૂલોનો સ્વીકાર એ આત્મશુદ્ધિનું પ્રતીક છે. જે માણસ પોતાની ભૂલ સ્વીકારી શકે છે એ અન્યની ભૂલ પ્રત્યે પણ સહિષ્ણુ સહજ થઈ શકે છે. એટલે જે માણસ ભૂલોનો સ્વીકાર કરે છે એ પણ એક પ્રકારનું સ્વચ્છતા અભિયાન જ ચલાવે છે. સ્વચ્છતાને તમારા આચરણમાં એ રીતે અપનાવી લો કે તે આદત બની જાય. તો મિત્રો, સ્વચ્છતા એ જીવનની રીત બની જાય, સ્વચ્છતા આપણો જીવન મંત્ર બની જાય, અને અન્ય આદતોની સાથોસાથ આપણામાં સ્વચ્છતાની આદત અને એક આગ્રહની માફક આ સ્વચ્છતા આપણા જીવનમાં જોડાય તો આપણો સમગ્ર દેશ સ્વચ્છ બની શકે. દરેક જણ પોતાનું આંગણું પણ સ્વચ્છ રાખે અને જરાય ગંદકી ન ફેલાવે તો આપણો દેશ એ ધરતી પરનું સ્વર્ગ જ છે. સ્વચ્છતા સાથે પવિત્રતા આપોઆપ આવશે. તો આપણે સૌ ગાંધીજીની માફક સ્વચ્છતાના આગ્રહી અને આદતી બનીએ, એ જ અભ્યર્થના.
1: સ્વચ્છતા આ વિષય પર અશ્વિન એમ આણદાણીના અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, FM બેન્ડ 103 મેગાહર્ટઝ પર. સુપ્રભાત મિત્રો, સવારના 6:35 થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમના પ્રથમ ગીત સાંભળીએ. આરઝુ ફિલ્મમાંથી ગીતને સ્વર આપે છે તલત મહેમૂદે, રચના છે મજરૂ સુલતાનપુરીની, સંગીત છે અનિલ વિશ્વાસનું.

0: मफत कायदा की मदद टैली लोनी ऐप
1: वेबसाइट www.tally-law.in अथवा टोल फ्री नंबर 1-4-4-5-4 पर थी मेळवी शकाय छे।
2: अल्या सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
3: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: અને હવે સાંભળીએ કલાકાર અશરફ ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં તીન દેવિયા ફિલ્મનું ગીત।

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ બાઝ ફિલ્મમાં તલત મહેમૂદને, રચના મજર સુલતાનપુરીની, સંગીત ઓપી નૈયરનું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
1: આ ફિલ્મ છે સરસ્વતી ચંદ્ર. ગાયક કલાકાર છે લતા મંગેશકર અને સાથીદારો. રચના ઇન્દિવરની અને સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

0: ફિલ્મ સંગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સંસ્કૃતમાં સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક પુનીત ત્રિપાઠી. અથ વાર્તા. ફ્રાન્સ દેશસ્ય એવિયન નગરે G7 શિખર સંમેલનાવધૌ પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના વિભિન્નાનાં રાષ્ટ્રાણાં નેતૃભિઃ સહ દ્વૈપાક્ષિકોપવેશનં કૃત્વા વિસ્તૃતં કૂટનીતિક કાર્યં વિહિતમ્. વિદેશમંત્રાલયાનુસારં પ્રધાનમંત્રીના શ્રીમોદીના તથા તસ્ય કનાડાદેશસ્ય સમકક્ષીયેન માર્ક કર્ની ઇત્યનેન ચ ભારત કનાડાદેશયોઃ સંબંધેષુ સકારાત્મકતાયાઃ સ્વાગતં કૃતમ્. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર ઇત્યનેન સહ મિલિત્વા પ્રધાનમંત્રી શ્રીમોદી 35th-2000 દૂરદૃષ્ટ્યાંતર્ગતં ભારત યુકે સંબંધાનાં પ્રગતિં સમીક્ષિતવાન. પ્રધાનમંત્રી મોદી G7 શિખર સંમેલનાવધૌ UAE અધ્યક્ષેણ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ઇત્યનેન સહ

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 347મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર હતા શોભના રાવ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.

નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ બે સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી ચોથો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. સમાચાર વિગતવાર.

0: વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.
1: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના નિર્માણ પામનારા ફેઝ 1 અને ફેઝ 2 વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ વિસ્તૃત જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે જે અંતર્ગત આજે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથર, પેઢલા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. NCBના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર રગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા આ મોબાઈલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI ધેનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી પરંતુ પોલીસે આ તમામ મોબાઈલ શોધીને પરત કર્યા છે.
2: જો ભી મોબાઈલ એક્ટિવેટ હોતા હૈ તો વો સારે મોબાઈલ રિકવર કરકે પોલીસ ને ઉનકે મૂળ માલિક તક પહોંચાયા હૈ. એપ્રોક્સ 15-20 મોબાઈલ જો હમને બહાર સે રિકવર કિયે ગયે હૈ ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ એપ્રોક્સ. યે ગુજરાત પોલીસ કી જો પહેલ હૈ 13 તુજકો અર્પણ, હમને ઇતને સારે મોબાઈલ લોગો કો પરત કિયે તો ઉનકે માલિક કો ઉન્હોને છોડ દિયા થા કી શાયદ હમે યે મોબાઈલ હમારા ચલા ગયા હૈ તો વાપસ નહીં મિલેગા. લેકિન જબ વાપસ લેતે વક્ત ઉનકો જો ખુશી હુઈ થી તો યે ગુજરાત પોલીસ કા એક બહોત હી સરાહનીય પ્રયાસ હૈ.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોના વીજ પોલ નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો 3જો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહી છે. આવતીકાલે 4થો અને અંતિમ રાઉન્ડ યોજાશે. 3 રાઉન્ડ બાદ હજી પણ 6085 બેઠકો ખાલી છે. વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગાઉના રાઉન્ડની ફેરબદલ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAT ફોલો કરશો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ AC અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી.
3: સરકારે જે વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે કે આવી ગરમીમાં

0: એસીના માથે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે. અને સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી બહુ વધુના વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે.
1: રાજ્યના ખેડૂતો પોતાનો અનમોલ ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી રકમ આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે. આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું.
2: વેરાવળ મુકામે જે પાક સંરક્ષણ ગોડાઉનનો હુકમ માટે અમને બોલાવ્યો હતો. મારે ખેતીવાડી માટે પાક સંરક્ષણ ગોડાઉનની જરૂર હતી. હું ઢોરમાલની વ્યવસ્થા માટે, મારે સારાની વ્યવસ્થા માટે, મારા અનાજની વ્યવસ્થા માટે જે મારે ગોડાઉન બનાવો હતો એ મારા સ્વ ખર્ચે મેં નિર્ણય કર્યો હતો. સરકારની તે ગોડાઉનની મંજૂરી એમાં મળે એ મંજૂરી હુકમ મારે આવી ગયો છે.
1: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બુબી, લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સચાણા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું. જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડમેનથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0 આગળ છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 79મી સિનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો. આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધા યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી 5 પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનાર નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4થો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર. મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર ઇસ્માઇલ ગની મીરને, રચના છે કઝી મહંમદ શાહની.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કલ્યાણદાસ મેસવાણીયાને.

0: ભક્તિ સંગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે ગુજરાતીમાં સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઈરાનની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાંકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયર સાથે

0: ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફેડરિક મર્ચ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના નામે એક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, સીઈઓ, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાવ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળ્યા અંગે એક અહેવાલ.
2: શ્રી સમીક્ષા બેઠક મેં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને કહા કે મોસમ કે દૌરાન ઉત્પન્ન હોને વાલી કિસી ભી પ્રતિકૂળ સ્થિતિ સે કૃષિ ઓર કિસાનો કી સુરક્ષા કે લિયે સભી આવશ્યક કદમ પહેલે સે હી ઉઠાએ જાએ. શ્રી ચૌહાણ ને નિર્દેશ દિયા કે જિન જિલો મેં કમ વર્ષા યા અસમાન વર્ષા કી સંભાવના હૈ વહાં પહેલે સે હી પૂરી તૈયારી કી જાની ચાહિયે. ઉન્હોને કહા કે રાજ્ય સરકારો કે સમન્વય સે ફસલવાર આકસ્મિક યોજનાએ તૈયાર કી જાની ચાહિયે, તાકિ મોસમ સંબંધી કિસી ભી चुनौती की स्थिति में किसानों को तत्काल विकल्प, सलाह और सहायता प्रदान की जा सके. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रशांत कुमार.
1: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા પહેલા વાલીઓ અને ઉમેદવારોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. એનટીએએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ ટેલિગ્રામ પર ચેનલો ચલાવી રહ્યા છે, ફરીથી પરીક્ષાના પેપર શેર કરવાનો દાવો કરી રહ્યા છે અને 14,000 થી 25,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થયું નથી. એનટીએ ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે મીડિયાને જણાવ્યું કે એનટીએ ગેરરીતે

0: થી મુક્ત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીટ ઉમેદવારો માટે રાજ્ય પરિવહન નિગમના બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમણે મોહરમના સરઘસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ ઈરાની બંદર ઉપર નૌકાદળના નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતાં કહ્યું કે નાકાબંધી હટાવી એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઈરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઈકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. અમેરિકા અને ઈરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે. આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે. આ મેચ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું. ભારત હાલ પુલ એમાં આગળ છે. ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નીટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નીટ UG 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો. નવગુજરાત સમય લખે છે ટ્રમ્પની G7 દેશોને ખાતરી, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ. દિવ્ય ભાસ્કરે લખ્યું નીટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22મી સુધી ટેલિગ્રામ બંધ.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકા ઈરાની બંદર ઉપર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: दोस्तों जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
4: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है जो नॉर्थ ईस्ट कभी दूर लगता था वो हमारे दिलों के और करीब आ गया है. पिछले 12 सालों में जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
4: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત આપ સાંભળશો.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ ચિત્રપટ છે સોન કંસારી, ગાયક કલાકાર છે ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. સવારના 10 વાગ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ

કલાકાર અશરફ ભોંસલેને હમણાં પે સાંભળ્યા ફિલ્મ હતી ખુશ્બુ. સંગીત હતું આર ડી બર્મનનું અને ગીતકાર હતા ગુલઝાર. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: તરાના ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું. સ્વર આપ્યો હતો કલાકાર શૈલેન્દ્ર સિંઘે.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

હમણાં આપ સાંભળી રહ્યા હતા ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું ગીત. સ્વર આપ્યો હતો અર્શદ ભોંસલે, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને સાથીઓએ.

હમણાં આપ સાંભળી રહ્યા હતા વિશ્વનાથ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. આ સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કાર્યક્રમ શ્રવણ માધુરી. પ્રથમ સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં આ ભક્તિ રચના.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
3: ફસાણી.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: હમણાં આપે સાંભળ્યા કલાકાર લતા મંગેશકરને. શ્રવણ માધુરી કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો ભક્તિ રચનાઓ.
1: ITI એડમિશન 2026-27
2: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઓર દમન દીવ મે પ્રવેશ પ્રક્રિયા શરૂ.
3: ITI મે વિભિન્ન કોર્સ મે પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
2: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026. હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
3: દાદરા નગર હવેલી ઓર દમન દીવ દ્વારા જારી.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળીએ અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. એ પહેલા કેટલાક સંદેશ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ITI એડમિશન 2026-27.
4: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઓર દમન દીવ મેં પ્રવેશ પ્રક્રિયા શરૂ.
5: ITI મેં વિભિન્ન કોર્સ મેં પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
4: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026. હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
5: દાદરા નગર હવેલી ઓર દમન દીવ દ્વારા જારી.
6: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
7: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈં.
8: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
7: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
8: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવં દીવ દ્વારા જનહિત મેં જારી.
0: શ્રોતા મિત્રો, હવે સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
9: શરીરમાં બદલાવ, મનમાં બદલાવ અને ઓહો હો લાગણીઓમાં તો અઢળક બદલાવ. સ્ત્રી આખી જિંદગી પરિવાર માટે જીવતી રહે છે, પણ જ્યારે સ્ત્રીનો આવો સમય આવે ને ત્યારે ઘણી વખત એ પોતાની જાતને એકલી અનુભવતી હોય છે. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને પ્રિય શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ત્રીના જીવનનો શ્રોતા મિત્રો એક એવો તબક્કો જ્યારે સ્ત્રી ખૂબ એકલતા અને બદલાવ અનુભવતી હોય છે. એને એમ લાગતું હોય કે જાણે એ બીમાર છે, ગંભીર રીતે બીમાર.
10: અને આ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. પણ શ્રોતા સખ્યો, સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઈએ, મેનોપોઝ એ કોઈ બીમારી નથી. યસ, મેનોપોઝ એ બીમારી નથી જ. મેનોપોઝ સ્ત્રીના જીવનનો એક સ્વાભાવિક તબક્કો છે. સામાન્ય રીતે 45-55 વર્ષની ઉંમર વચ્ચે માસિક ચક્ર બંધ થાય અને શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવે, એને મેનોપોઝ કહેવામાં આવે છે. અને એની મુખ્ય લાક્ષણિકતા છે હોટ ફ્લેશિસ, એટલે કે ઉકળાટ, ભયંકર ગરમી,
9: અચાનક થી બીજાને થતો હોય ને એના કરતા વધુ પરસેવો થવા લાગે છે, ઊંઘ ઓછી આવે છે, ચીડિયાપણું વધી જાય છે, મૂડ બદલાય છે, થાક, સાંધાનો દુખાવો, કારણ વગરની બેચેની, આ બધું જ થાય છે. અને આ વર્તન મોટા ભાગે બધાને બહુ વિચિત્ર લાગે છે, ખાસ કરીને પુરુષોને. પણ ખબર છે સખીઓ, વધારે દુઃખની વાત શું છે કે આ વર્તન છે ને લગભગ સ્ત્રીઓની મહિલા મિત્રોને કે કુટુંબની અન્ય સ્ત્રીઓને પણ વિચિત્ર જ લાગે છે. અને સ્ત્રીને જ્યારે સ્ત્રી જ ન સમજી શકે ને ત્યારે બહુ એકલવાયુ લાગે. મને લાગે છે કે આવું થવાનું મુખ્ય કારણ એ છે કે જેમ એક સ્ત્રી થઈને આપણે આપણા જીવનમાં રહેલા પુરુષ શુભ ચિંતકોને, મિત્રોને આ વિશે વાત નથી કરી શકતા ને, તેમ આપણે આપણી સખીઓને કે પોતાની અંગત સ્ત્રીઓને પણ આ વિશે વાત નથી કરતા. અને ખબર નહીં કેમ,
10: કદાચ લિપિ એનું કારણ એ હોઈ શકે કે સ્ત્રી કદી સ્ત્રીને મિત્ર બનવા જ નથી દેતી, અને આજ બદલવાની જરૂર છે આપણે. સ્ત્રી શુભ ચિંતકો, સખીઓ દરેક સ્ત્રીના જીવનમાં હોવી જ જોઈએ, ને ન હોય ને તો સ્ત્રીએ પોતાના માટે પૂરતું બનવાની જરૂર છે, એટલે કે સેલ્ફ સફિશિયન્ટ થવાની જરૂર છે. અને અહીં જ યોગ એક સુંદર મિત્ર બની શકે છે, કારણ યોગ મનને સંભાળે છે. યોગ દ્વારા શ્વાસ ધીમો થાય છે, મન શાંત બને છે. ચાલો કેટલાક એવા આસનો વિશે જાણીએ જે મેનોપોઝ દરમિયાન ખૂબ જ ઉપયોગી ગણાય છે. બદ્ધકોણાસન એટલે કે બટરફ્લાય પોઝ. આ આસન કમર અને પેલ્વિક વિસ્તારને આરામ આપે છે, શરીરમાં સ્ટીફનેસ ઘટાડે છે અને મનને શાંત બનાવે છે.
9: સેતુ બંધાસન, બ્રિજ પોઝ. આ આસન પીઠને મજબૂત બનાવે છે, થાક ઘટાડવામાં મદદ કરે છે અને હોર્મોનલ સંતુલન માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
10: માર્જરી બીતિલાસન એટલે કે કેટ કાઉ સ્ટ્રેચ, જે કરોડરજ્જુને લચકદાર રાખે છે અને કમર તથા ગરદનના તણાવને ઓછો કરે છે.
9: બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ. આ આસન મનને શાંતિ આપે છે અને ચિંતા તથા માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
10: આ તો થઈ મિત્રો આસનની વાત,
9: અને અમારી વાલી વાલી સખીઓ સાથે સાથે છે ને મેનોપોઝ પછી કેટલીક નિયમિત તપાસ પણ જરૂરી બને છે,
10: જેમ કે બ્લડ પ્રેશર,
9: ગાયનેક ચેકઅપ,
10: હાડકાની તંદુરસ્તી,
9: સ્તનની તપાસ.
10: આવી બધી જ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ,
9: કારણ કે સમયસરની કાળજી આવતીકાલની મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.
10: તો વાલી બહેનો, મેનોપોઝનો અર્થ છે પોતાની જાતને ફરીથી ઓળખવાનો સમય,
9: પોતાની અંદરની શક્તિને ફરીથી શોધવાનો સમય,
10: અને કદાચ વર્ષો સુધી બીજાઓ માટે જીવ્યા પછી થોડું પોતાના માટે જીવવાનો સમય.
9: અને હવે આટલી સુંદર મજાની અને મિનિંગફુલ વાત કર્યા બાદ શ્રોતા મિત્રો, અમે આપ સૌના માટે થોડો સમય કાઢીશું, કાર્યક્રમમાં આપના વિશેષ પત્રો અને ઈમેલ્સ વાંચીશું. તો શ્રોતા મિત્રો, આ સંદેશ છે ધર્મેન્દ્રસિંહજીનો જામનગરથી. જણાવે છે કે 29 મે અને શુક્રવારના રોજ રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. એ દિવસે જોગાનુજોગ લાઈવ પ્રસારણમાં અનાઉન્સર પણ અનુજાબેન હતા, એટલે એવું લાગ્યું કે આખી સહિયરની ટીમ સાથે છે. તો વળી 3 જૂન અને બુધવારના રોજ મૌલિનભાઈની મુલાકાત બહુ જ સરસ, કેટલા બધા માણસોના પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ ગયા, બહુ સરસ કાર્યક્રમ રહ્યો, ઘણી બધી જૂની યાદી આપી અને યાદો તાજી થઈ ગઈ. તો 10 જૂન અને બુધવારના રોજ કાર્યક્રમમાં ખૂબ બધા પત્રો અને ઈમેલ્સનો સમાવેશ થયો, જે લગભગ 22 મે થી લઈને અત્યાર સુધીના ઘણા બધા પત્રો હતા. મારા સંદેશાનો પણ ખૂબ સરસ રીતે જવાબ આપવામાં આવ્યો, ખૂબ ગમ્યું. વાહ ધર્મેન્દ્રસિંહજી, ખૂબ સરસ અવલોકન છે આપનું કે 29મી તારીખના રોજ અનાઉન્સર અનુજાબેન હતા અને સહિયરની આખી ટીમ જાણે પૂરી થઈ. આપના અભિપ્રાયો અમને નિયમિત મળે છે, અમને ખૂબ ગમે છે.
10: ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે ગાયત્રીનગર સરખેજ અમદાવાદથી સૈયર સખી નંદુબેનના 2 પત્રો મળ્યા છે, જે વાંચીએ. પત્રમાં એમની સાથે જોડાયા છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, તપન, પિંકી તથા મુકેશભાઈ. આકાશવાણી અમદાવાદ સૈયર પરિવારને હાર્દિક શુભેચ્છા સાથે તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમના અમે નિયમિત શ્રોતા છીએ અને નિયમિત રીતે સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. રેડિયોમાં આવતા દરેક કાર્યક્રમ હું સાંભળું છું, પણ સૈયર મારો સૌથી મનગમતો કાર્યક્રમ છે. બંને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને હિતેશભાઈ માવાણીની પ્રસ્તુતિ પણ સરસ હોય છે, એટલે કાર્યક્રમમાં તો જાણે કે મોજ પડી જાય છે. આગળ એમણે કાર્યક્રમની સમીક્ષામાં લખ્યું છે કે તારીખ 3 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવ્યો હતો, જે ખ્રિસ્તીઓનો તહેવાર છે. 2000 વર્ષ પહેલા ઈસા મસીહને કાંટાવાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને કાનમાં ખિલ્લાઓ લગાડવામાં આવ્યા હતા. મને ગમ્યું અંતર્ગત અભિષેક દરજીની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત સાંભળી, જેમાં રાજેશ વણકરની હીર નવલકથા વિશે વાતો કરી. હીર આદિવાસી હતી અને હિંમતથી આગળ આવી હતી. તારીખ 6 એપ્રિલે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષાઓની વાતો કરી, જેમાં દર્શકભાઈ કાઠિયાવાડી શબ્દો બોલ્યા તે ગમ્યું. બકાલુ, ફટાણું, કટાણે વગેરે. કૃતિ દેસાઈની વાર્તાઓની પ્રસ્તુતિ ગમી. તેમણે રજૂ કરેલ કાવ્ય પણ ગમ્યું અને પસંદગીનું ગીત પણ એ દિવસનું ગમ્યું. તો એમના બીજા પત્રમાં તેઓ જણાવે છે કે અમે સાથે બેસીને રેડિયો સાંભળીએ છીએ. તારીખ 8 એપ્રિલના રોજ બંકિમચંદ્ર ઉપાધ્યાયની પુણ્યતિથિ હતી. તેમણે 14 નવલકથાઓ લખી છે. નૃતિ શાહ દ્વારા પ્રસ્તુત વાર્તા અને કવિતા ગમ્યા. તારીખ 10 એપ્રિલના રોજ વર્ષા અડાલજાનો જન્મદિવસ હતો. વર્ષા અડાલજા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ ગમી. અરે વાહ નંદુબેન, તમારી એક વસ્તુ મને ખૂબ જ ગમે છે, ખબર છે કઈ? તમે કાર્યક્રમ માત્ર સાંભળતા નથી, પણ પૂરેપૂરો રસપૂર્વક સાંભળો છો, અને રેડિયો માટે તો કહી શકાય ઘર બેઠે ગંગા. ક્યાંય ગયા વગર ખૂબ ઉપયોગી અને મહત્વની વાતો રેડિયો સાંભળનાર સુધી પહોંચાડે છે, અને ખુશીની વાત એ છે કે આ સગવડનો તમે પૂરેપૂરો લાભ લો છો. પત્રો પણ એટલા સરસ લખો છો કે વાંચીને અમારો ઉત્સાહ વધી જાય છે. આટલા સરસ પત્રો બદલ ખૂબ ખૂબ આભાર.
9: તો નંદુબેનના પત્રો બાદ હવે આ 3 પત્રો જામનગરથી અમારા નાના ભાઈ બાબુ મનુભાઈ દરજીના છે. લખે છે કે કાર્યક્રમમાં અવનવી મુલાકાતોમાંથી ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 એપ્રિલના રોજ હિન્દુના પવિત્ર દિવસ વરુથીની એકાદશી વિશે વાત કરી તે સુપરહિટ રહી. વળી તે દિવસે લેખક સુભાષ શાહનો જન્મદિવસ હતો ને તેમની કવિતા હસવું નથી રડવું નથી અને બીજી ઘણું કર્યું કે કશું ના કર્યું, ખરું કહું થાક્યો છું. આ બધી કવિતાઓ ઘણી સમજવા જેવી વાતો કરી ગઈ અને અનામિકા વસાણીએ ચા વિશેનો વાર્તાલાપ આપ્યો તે ગમ્યો. ફરમાઈશી ગીત પણ સરસ હતું. તો અન્ય પત્રમાં બાબુભાઈ જણાવે છે કે 4 મેના રોજ ગુજરાતની વિવિધ બોલીની વાતો કરી, એમાં જે કચ્છી બોલીની વાતો કરી તે સુપરહિટ હતી. કચ્છમાં વખણાતા માટીકામની પણ વાતો કરી, સરસ માહિતી આપી. તો તારીખ 6 મે અને 13 મેના રોજ પત્રો અને ઇમેલ્સના ખૂબ લાગણી અને પ્રેમથી જવાબ આપવામાં આવ્યા, તે બદલ આપ બંને બહેનોનો આભાર. તો ધીરજભાઈ રબારીની મુલાકાતમાં જે વાતો કરી તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. ધીરજભાઈ રબારીનો આભાર, અભિનંદન. તો વળી 22 મેના રોજ સહિયરમાં જીવ વિવિધતા વિશે જે વાર્તા સંભળાવી એમાં મજા આવી ગઈ અને ડોક્ટર મેડમે ત્વચાની સંભાળ વિશે ઘણી જાણવાલાયક માહિતી પણ આપી. આપ ત્રણેયને આ કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ અભિનંદન. બાબુભાઈ, આપના પત્રો અમને વહેલા મોડા પણ નિયમિત મળતા હોય છે અને કોઈ વખત ઘણા લાંબા સમય સુધી કાર્યક્રમમાં આપના પત્રોનો સમાવેશ પણ નથી કરી શકતા. પછી એક સાથે ઘણા પત્રો સામેલ થાય એવું બને, પણ આપ નિયમિત એક ખૂબ જ સારા શ્રોતા અને પરિવારના પોતાના સભ્યની જેમ અભિપ્રાય આપો જ છો ભૂલ્યા વિના. અમારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર.
11: બાબુભાઈના 3 પત્રો પછી હવે લિપિ આ 2 પત્રો છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારના અને પત્રમાં તેમની સાથે જોડાયા છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. વા દીપકભાઈ, હંમેશા અલગ અલગ શહેરથી અલગ અલગ સાથી મિત્રો તમારી સાથે જોડાય છે પત્રમાં, જે ખૂબ જ ખુશીની વાત છે. તેઓ જણાવે છે કે સૈયરના દરેક કાર્યક્રમ અમે સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. અનામિકા વસાણી દ્વારા ચા વિશેનો વાર્તાલાપ, ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત, રીમા શાહની મુલાકાત, ગાંધીજી વિશે રૂપક, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શ્રોતાઓના મંતવ્યો અને વકીલ વત્સલ શાહની મુલાકાત ખૂબ જ ગમી. ત્યારબાદ તેમણે એક સુવિચાર શેર કર્યો છે, આત્મવિશ્વાસ જીવનની મોટી શક્તિ છે. આત્મવિશ્વાસ ક્યારેય હારતો કે મરતો નથી. આ ઉપરાંત દીપકભાઈએ બીજો પણ એક પત્ર લખ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે સુરદાસજીનું 60 કડીનું પદ છે જે સુરસાઠી નામે પ્રસિદ્ધ છે, જેમાં સુરદાસજી એક લોભી વેપારીને ઉદ્દેશીને ઉપદેશ આપતા કહે છે. તેની પ્રથમ કડી આ પ્રમાણે છે, કૃષ્ણ સુમર તન પાવન કીજે, જોલો જગ અપના સો કીજે. હે મનુષ્ય, તું શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો આ જીવન પાવન થઈ જશે. સંસાર એક સ્વપ્ન છે, સ્વપ્ન ટકવાનું નથી. શ્વાસે શ્વાસે આયુષ્ય ઘટે છે, મરણનો ભય પાસે આવતો જાય છે, ગયેલો સમય પાછો આવતો નથી, વૃક્ષના ખરેલા પાંદડા ઉડી જાય છે. જીવન પણ એવું જ છે, વિવેકથી વર્તો, ધર્માચરણ કરો તો માતાના ઉદરમાં ઊંધે માથે રહેવાનું દુઃખ ફરી ફરીને ભોગવવું ન પડે, જન્મ મરણનો ભય ટળી જાય. પશુ પક્ષી જીવજંતુ આદિના અનેક અવતારો લેતો તું મનુષ્ય યોનિમાં આવ્યો છે. તું ગમે તેટલી સંપત્તિ કમાઈશ, સાથે કઈ જ આવવાનું નથી, કેવળ ને કેવળ ધર્મ જ આવવાનો છે. તું ભગવાનને ભૂલે છે કેમ કે તું વિષયો પાછળ દોડે છે, પ્રતિષ્ઠા માટે ફાંફા મારે છે, થોડું મળે ત્યાં વધારે મેળવવાનો લોભ કરે છે. તે તો મૃગ તૃષ્ણા છે, મૃગ જળથી કોઈની તરસ છીપી છે. જેને ગર્ભમાં રક્ષા કરી આ સુંદર દેહ આપ્યો છે તેને તું ભૂલી જાય છે. આવો તારો પુરુષાર્થ, ઘડપણમાં પસ્તાઈશ, ખરું કરવાનું તો રહી ગયું, માટે અત્યારથી જ ચેત અને ભગવાનની ભક્તિ કર. ઓહો હો હો દીપકભાઈ, તમે તો ખરેખર જીવનનો ગૂઢાર્થ આજે સૌની સાથે વહેંચ્યો. ખૂબ સરસ જ્ઞાનની વાતો લખીને આપે મોકલી છે, જે સૌ માટે ઉપયોગી અને દિશા સૂચક બની રહેશે.
9: તો હવે આ રંગબેરંગી શ્યાઈથી ખૂબ જ શણગાર કરેલો પત્ર મળ્યો છે, સુસ્વચ્છ અક્ષરોથી લખાયેલો. ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો. લખે છે કે રાજદરબારના મુશાયરામાંથી ગઝલને આમ જનતાના માહોલમાં લોકભોગ્ય કરનાર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર આદિલ મંસૂરી સાહેબનો જન્મદિવસ 18 મે સોમવાર. આ કાર્યક્રમ ખૂબ સુંદર. આદિલ સાહેબને ભાવાંજલિ આપતા આદિલના જીવન અને કવન વિશે અત્યંત ભાવનાસભર સાહિત્યિક વાતો આપ બંને બહેનોએ કરી હતી, જે અનન્ય અને અફલાતુન સ્વર શૈલીએ શ્રોતાઓના રોમે રોમમાં મંત્રમુગ્ધતા પ્રગટાવી જ ગઈ હશે. આજના કાર્યક્રમનું શ્રવણ અદ્ભુત જણાયું. ઉરમાં આનંદની હેલી ઉભરાણી, પગરવ આદિલ સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ, પછી સતત વળાંક અને ગઝલના આઈનાઘરમાં આ ગઝલ સંગ્રહો પ્રસિદ્ધ થયા. આદિલનું વતન અમદાવાદ, ભાગ્યશાળી માણસોનું માદરે વતન અમદાવાદ. અમદાવાદીઓ વિશ્વના કોઈ પણ દેશમાં જાય, બલકે પ્યારા અમદાવાદને અહર્નિશ યાદ રાખે. જ્યારે આદિલને અમદાવાદ છોડી અમેરિકા જવાનું થયું, ત્યારે આ વતન પ્રેમી કવિરાજને સાસરે જતી નવોઢા નારી જેવું દિલ દર્દ થયું હતું, ને એમની કલમમાંથી સ્નેહનો શુભ્ર પ્રવાહ છલકાયો. પ્રથમ ધ્રુવ પંક્તિ, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
12: અને આ જ ગઝલનો અંતિમ શેર છે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
9: આ કાર્યક્રમમાં આપ બંને બહેનોએ તજજ્ઞ મૂર્ધન્ય સાહિત્યકારની જેમ આદિલની ગઝલોનું પઠન કર્યું હતું. હવે કંઈ જ બાકી નથી. આ દિવસનો કાર્યક્રમ અણમોલ લાગ્યો. તમારો સ્વર અનુપમ હતો, જાણે સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર થયો હોય. આપે રજૂ કરેલ આદિલની અન્ય રચનાઓનો આસ્વાદ માણતા અઢળક આનંદ થયો. આધુનિક ગુજરાતી કવિઓમાં 6 અક્ષરના નામવાળા રમેશ પારેખ અને મૃત્યુનો આભાસ અર્પતું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ના મહાકવિ થવા સર્જાયેલ રાવજી પટેલ તથા આદિલ મંસૂરી ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના પ્રયોગશીલ કવિવરો હતા. વાહ ગિરીશભાઈ, આપને તો ગઝલો વિશે, સાહિત્યકારો વિશે ઘણી બધી માહિતી ખબર છે, અને આપે એવી માહિતી શેર કરી અમારી સાથે જે અમારા માટે પણ નવી હતી. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ આદિલ સાહેબની એમને ગમતી કવિતાઓના અંશ અને થોડા મુક્તકો લખીને મોકલ્યા છે. એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મરડે અને વળ ખાય ગઝલ,
12: આવ્યું તો કોઈ સ્નેહની જાગીર લઈ ને હાથમાં સૌંદર્યની તકદીર લઈ, હું વાત કરું ત્યાં કોઈ ચાલ્યું એ ગયું, શોધું છું હવે આંખમાં તસવીર લઈ,
9: લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંય ફૂલ

0: ક્યાં સંતાય છે? દુઃખ પડે છે એનો આદિલ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
1: ફૂલો ખીલ્યા કે ખાર મને કઈ ખબર નથી, કોની હતી બહાર મને કઈ ખબર નથી, પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કઈ ખબર નથી.
0: વાહ ગિરીશભાઈ, મજા આવી ગઈ. આદિલ સાહેબ ની આટલી બધી ગઝલો પંક્તિઓ એક સાથે અમને વાંચવાની પણ મજા આવી અને આપ સૌને સાંભળીને પણ આનંદ થયો જ હશે. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈ એ હર હંમેશ ની જેમ એમની પોતાની લખેલી પણ એક કવિતા મોકલાવી છે, એ વાંચીએ છીએ. જિંદગીની રસધારનો ઘૂઘવતો મહાસાગર ઉભરાય, આકાશવાણી અમદાવાદમાં. 90-90 વર્ષના સમયપટની મહેક મહેકાય, આકાશવાણી અમદાવાદમાં.
1: સંગીત સાહિત્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ અનોખો, સહ્યરની અમૃતવાણીમાં બંને બહેનોનો પંચમ સુર સંભળાય, આકાશવાણી અમદાવાદમાં.
0: પ્રાતઃકાળે ભક્તિ સંગીતમાં ભજનના ભડાકા વાગે ભારી, સુગમ સંગીતમાં ગુજરાતી ગીતોની ફૂલછાબ સોહાય, આકાશવાણી અમદાવાદમાં.
1: યુવવાણીનો થનગનાટ ભર જોબનની પાંખે, આભ આંબે ગામના ચોરામાં, લીલીછમ લીલુડી ધરતી લહેરાય, આકાશવાણી અમદાવાદમાં.
0: ફિલ્મી સંગીતના કેફમાં જોબન ધનના અધૂરા શમણા જાગે, સીમા સુરક્ષા દળના સૈનિકોના માનમાં રોજ રોજ જયમાલા અર્પણ થાય, આકાશવાણી અમદાવાદમાં.
1: મારી તમારી ને આપણી અજરા અમર રહે આકાશવાણી, જગતભરમાં મોદી સાહેબની મન કી બાતનો જય જયકાર ગવાય, આકાશવાણી અમદાવાદમાં.
0: ઓહો ગિરીશભાઈ, અમે બસ એટલું કહેશું કે આપનો આકાશવાણી પ્રત્યેનો પ્રેમ, અમારા પ્રત્યેની લાગણી અને પત્ર લખવા માટેની આપની મહેનત, આપનો ઉત્સાહ ભરપૂર છલકાય આપના પત્રોમાં. આપના પત્રો વાંચવાની છે ને, કારણ કે આપ લખો છો એટલું સુંદર, એટલે ખૂબ મજા આવે છે. સાથે સાથે આપના પત્રોની વિશેષતા એ છે કે સુંદર રીતે લખાયા હોય છે, એટલે અમને પત્ર જોઈને જ ખુશી થઈ જાય. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.
2: તો હવે આ પત્ર છે જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. એમની સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. સૈયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને પ્રેમ ભર્યા નમસ્કાર કરીને તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે, રેસિપીઝ તથા મુલાકાત તમે સરસ આપો છો. તો સાથે જ તેમણે એક સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્ર અને ઈમેલ્સના જવાબ આપો તો પત્ર મિત્રોમાં આનંદ અને લાગણીના ઝરણા વહેતા રહે. પોપટભાઈ, યે બાત તો કુછ હજમ નહીં હુઈ, આપે સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્રો અને ઈમેલ્સ લો તો શ્રોતા મિત્રોમાં આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે, અને અમે તો દર બુધવારે પત્રો અને ઈમેલ્સ લઈએ જ છીએ ને, જે આપની અપેક્ષા કરતા પણ વધુ થયું. આપનો 20 મે લખેલો પત્ર છે અને એ દિવસે સૈયરના પત્ર મિત્ર ધીરજભાઈ વી રબારીને અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા હતા. આશા છે કે આ નવીન પહેલ આપને ચોક્કસ ગમી હશે.
0: તો હવે આ પત્ર છે ભાવનગરથી આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર, વિશિષ્ટ પત્ર મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. પત્રમાં એમને ગમતા કાર્યક્રમ વિશેની સમીક્ષા લખીને મોકલાવી છે, સાથે સાથે એક સુવિચાર પણ છે. લખે છે કે 4 મે ના રોજ સોમવારના કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા કચ્છની બોલીઓ, હસ્તકળા, સંસ્કૃતિ અને ભરતકામ પરનો સુંદર વાર્તાલાપ રજૂ થયેલ, તે સાંભળવાની મજા આવી. તેમજ જૂનાગઢના કિરીટભાઈ સોલંકી દ્વારા રેડિયો પ્રસારણના 90મા વર્ષની ગૌરવવંતી યાત્રા ગુજરાતની સુંદર વાતો, તેમજ 4 કચ્છી ગીતો જે રજૂ થયા હતા તે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ. તો 6 મે બુધવારના કાર્યક્રમમાં આપ બંને બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયોની સુંદર વાતો કરવામાં આવી, તેમજ શ્રોતાઓના પત્રોના જવાબો અને ઈમેલ્સનું વાંચન સાંભળવા મળેલ. મારા 2 પત્રોના લાગણીસભર જવાબો સાંભળીને મને ખૂબ ખુશી થઈ. તો 8 મે અને શુક્રવારના કાર્યક્રમમાં આપ બહેનો દ્વારા શરૂઆતમાં સારા વિચારો, વર્તનો વિશેની વાતો, તેમજ રેડ ક્રોસ દિનની વાતો, તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં વત્સલ શાહ સાથેનો વાર્તાલાપ, જેમાં લોક અદાલત અને લોકોને માન્ય પ્રશ્નોનું સલાહ દ્વારા સમાધાન, આ વિષય ઉપર જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાનું ખૂબ ગમ્યું હતું. પ્રવીણ ચંદ્રજી, આપ હંમેશા એક નાનકડા પત્રમાં ઘણી બધી વાતો લખીને મોકલાવતા હોવ છો, આપના અભિપ્રાયો બધા જ અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આપ એક સુવિચાર લખ્યો છે, પ્રેમ પથ હંમેશા સ્વર્ગ તરફ લઈ જાય છે.
2: અને હવે પછીનો આ પત્ર છે જિલ્લા ખેડા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી સહિયરના શાયર મિત્ર એવા રમેશ એલ ભાટિયાનો. બંને બહેનોને મીઠા મીઠા વંદન.

0: સહ આ વખતે પણ એમણે એમની સ્વરચિત શાયરી લખીને મોકલી છે. આકાશવાણી હૈ સબકી આકાશવાણી, સુનતા રહેતા હું મેં રોજ દિન ભર આકાશવાણી. આકાશવાણી કિસી ખિલોને કા નામ નહીં, યે મનોરંજન કા હૈ સાથી. ફિર ટીવી કા કુછ મુજે કામ નહીં, મેને સિર્ફ ખ્યાલો સે સપનો મેં મનોરંજન કી સેજ સજાઈ થી. દિલ કી ખાલી દીવારો પર ગુલમહોર કે ગીતો કી તસવીર બનાઈ થી. મેરી શાયરી કી કલિયો કા સહયર મેં કોઈ હિસાબ નહીં, સુગમ સંગીત કી કલિયો મેને લોક સંગીત કો ભી અપનાયા થા. મેરી આંખો મેં ગમ કી કોઈ બરસાત નહીં, ઓર સહયર કે ફૂલો કા કોઈ જવાબ નહીં. અરે વાહ વાહ વાહ રમેશભાઈ, હર હંમેશની જેમ આ વખતે પણ તમે ખૂબ જ સુંદર શાયરી કવિતા લખીને મોકલી છે. આપની શાયરી ઉપરથી અમને અંદાજ આવે છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ માધ્યમ કરતા સૌથી ટોચ ઉપર માત્ર ને માત્ર આકાશવાણીને રાખ્યું છે, જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. શ્રોતા મિત્રો, હવે આ પત્ર આવ્યો છે ગામ ધારડી, તાલુકા તળાજા, જિલ્લા ભાવનગરથી. પત્ર બારૈયા પરિવાર તરફથી મળ્યો છે અને આ એમનો સહયર કાર્યક્રમમાં પ્રથમ પત્ર છે, તો સ્વાગત થઈ જાય આમનું.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: આ પત્ર ખૂબ જ સુંદર અક્ષરોથી લખવામાં આવ્યો છે અને સરસ મજાની વાત લખી છે કે અમે આકાશવાણીમાં પ્રથમ પત્ર 20 વર્ષ કે એનાથી પણ પહેલા લખ્યો હતો, જ્યારે મારા પપ્પા મારા જેટલી ઉંમરના હતા અને આજે હું એટલી ઉંમરનો છું. અમારા પરિવારના મારા દાદા પરસોત્તમભાઈ, ઘરના વ્યક્તિઓ મનસુખભાઈ, આકાશભાઈ, જયદીપભાઈ, કિશનભાઈ તથા આરતીબેન, આશાબેન, કાજલબેન અને અમારા લાડલી ભાણીબા હિતિકાબેન અને કૃતિકાબેન, તેમજ અમારા બારૈયા પરિવાર તરફથી બંને બહેનોને જય શ્રી કૃષ્ણ. આપને પણ અમારા બંને તરફથી જય શ્રી કૃષ્ણ. હવે વાત એમ થઈ કે આપનો પ્રથમ પત્ર તો મળ્યો, પણ અમારા આ શ્રોતા મિત્ર કોણ છે ને એ ખબર ના પડી. આપે આપના પરિવારના સભ્યોના નામ લખ્યા, પણ આપનું નામ આપ નથી લખી શક્યા. નેક્સ્ટ પત્રમાં જરૂરથી લખીને મોકલાવજો. આગળ આપે જણાવ્યું છે કે તમારા આકાશવાણી કેન્દ્ર અમદાવાદ તરફથી પ્રસારિત થતા તમામ કાર્યક્રમો મારા દાદીમાં વિજુબેન ખૂબ હેત અને ઉત્સાહથી સાંભળે છે. એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે પણ બધા મિત્રોની જેમ પત્ર લખીએ, એટલે આજે એમણે સૌ પ્રથમવાર પત્ર લખ્યો છે. હવે આપ હર હંમેશા આવી રીતે પત્ર લખતા રહેજો, અમે આપના પત્રોની આપના નામ સાથે રાહ જોઈશું. તો હવે ઈમેલ તરફ આગળ વધીએ. ગામ જાડિયા અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગર થી આ ઈમેલ છે માધુભાઈ ચૌહાણ નો. સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. બંને બહેનો ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. જ્યાં સુધી સહયર કાર્યક્રમ સાંભળું નહીં ત્યાં સુધી જમવાનું ભાવતું નથી. આગળ તેઓ જણાવે છે કે તારીખ 29 મે શુક્રવારે જે નાટક રજૂ થયું તે સાંભળવાની મજા આવી. શ્રોતા મિત્રોની ફરમાઈશ હતી ઘણા સમયથી કે કોઈ વખત કાર્યક્રમમાં આવી રીતે નાટક પણ સંભળાવો, અને એ જ ફરમાઈશના આધારે અમે નાટક આપ્યું અને આપને એક ગમ્યું એ જાણીને ખૂબ ખુશી થઈ. તો અન્ય એક ઈમેલમાં તેઓ લખે છે કે તારીખ 3 જૂનનો કાર્યક્રમ રજૂ થયો તે ખૂબ જ સરસ હતો. મિત્રોના પત્રો અને હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, 90 વર્ષની વાતો, આકાશવાણી વિશેની માહિતી ખૂબ સરસ હતી. જામનગરના ધર્મેન્દ્રભાઈએ મને યાદ કર્યો, તેમનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીએ મને આવા મિત્રો દીધા છે. મને આવી આશા નહોતી, પણ ઠેઠ અમેરિકાથી મને ફોન આવે છે કે માધુભાઈ કાર્યક્રમનું રેકોર્ડિંગ મોકલો. વાહ માધુભાઈ, અમે તો એવું માનીએ છીએ કે આપ સૌ શ્રોતા મિત્રોનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ જ છે કે જેણે સહયર કાર્યક્રમને આટલી બધી લોકપ્રિયતા અપાવી છે. થેન્ક યુ સો મચ.
2: હવે આ ઈમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલી થી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી ટીમ છે, શ્રેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. લખે છે કે 25મી મે તેમજ 27મી મે ના કાર્યક્રમ ખૂબ સરસ હતા. મહેશભાઈ શાહ સાથેનો હિતેશ માવાણી સરનો વાર્તાલાપ સાંભળવાની મજા આવી. એ વાર્તાલાપ ખૂબ માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો. ગુજરાતી ગીત પણ સરસ હતા. તો 29મી મેના રોજ 5મો શુક્રવાર હોવાથી આવેલ નાટક સરસ હતું, સાંભળવાની મજા આવી ગઈ. આવા જ નાટકો આપતા રહેજો. જી અમિતભાઈ, આપનું સૂચન અમે ચોક્કસથી ધ્યાનમાં રાખીશું.
3: અને હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને એમની સાથે છે એમના સસરાની

0: દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ લખે છે કે જે પરિવારમાં પતિ પત્ની બંને ઘરથી બહાર નોકરી કરવા જતા હોય એમની પરિસ્થિતિને નાટક વાત જાણે એમ છે દ્વારા વર્ષાબેન અડાલજાએ ખૂબ જ ઝીણવટપૂર્વક સારી રીતે લખીને અને નાટકના કલાકારોએ પણ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. દક્ષાબેન દવેની પ્રસ્તુતિ પણ ખૂબ જ સરસ રહી અને આ નાટક સૈયર કાર્યક્રમ દ્વારા તમે અમારા સુધી પહોંચાડ્યું તે માટે આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. તારીખ 3 જૂનના કાર્યક્રમમાં થોડા સમય પહેલા જ સેવાનિવૃત્ત થયેલા આકાશવાણી અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટર શ્રી મૌલિનભાઈ મુનશીની હિતેશભાઈ માવાણીએ લીધેલ મુલાકાત ખૂબ જ સરસ. આકાશવાણી વિશે ખૂબ જ જાણવાલાયક વાતો એમની આ મુલાકાતમાંથી જાણવા મળી. આ માટે મૌલિનભાઈ તેમજ હિતેશભાઈ માવાણીને ખૂબ ખૂબ અભિનંદન. જી કિરીટભાઈ, મૌલિનભાઈ આટલા બધા વર્ષો આકાશવાણીમાં સેવા આપી અને એમની પાસે તો અનુભવોનો ખજાનો છે, ફરી કોઈ વાર મોકો મળશે તો એમની પાસેથી વધુ વાતો પણ જાણીશું.
1: બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને આપના ઇમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ થંભાવીએ છીએ અને જતા પહેલા ખાસ અમારા બંને તરફથી એક રિક્વેસ્ટ, એક સૂચન જરૂરથી કરીશું કે યોગને જીવનમાં સ્થાન ચોક્કસ આપશો. 1 કલાક, 1/2 કલાક, 15 મિનિટ કે પછી માત્ર 5 મિનિટ પણ દરરોજ યોગ માટે સમય ફાળવશો. આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપશો અનુમતિ. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ, બરાબર 1 અને 20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમોથી બચાવવા હાકલ કરી.

0: પુડુચેરી મંત્રીમંડળમાં આજે ત્રણ નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાંકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. સમાચાર વિગતવાર. G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ફ્રાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે. ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે. આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે. સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે. બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે. ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે. દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફ્રાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
1: प्रधानमंत्री मोदी कल सुबह प्रमुख वैश्विक कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों यानी CEOs के साथ बैठक करेंगे. यह बैठक दोपहर तक चलने की संभावना है. इसके बाद प्रधानमंत्री यूरोप के प्रमुख प्रौद्योगिकी और नवाचार आयोजनों में से एक विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे और वहां उपस्थित प्रतिनिधियों को संबोधित करेंगे. पेरिस में विवाटेक शिखर सम्मेलन का उद्घाटन कुछ ही समय में होने जा रहा है. दुनिया भर के अग्रणी प्रौद्योगिकी कंपनियों, स्टार्टअप्स, निवेशकों और नवाचार क्षेत्र के विशेषज्ञों का इस प्रतिष्ठित आयोजन में जुटना शुरू हो चुका है. कल शाम को प्रधानमंत्री भारतीय समुदाय के विशेष कार्यक्रम में शामिल होंगे और प्रवासी भारतीयों से संवाद करेंगे. कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी, जो भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે. તેમના પ્રસ્તાવિત બૈતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંદુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને બે મંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદી કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. સંરક્ષણ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતાં 110% વધારો છે, જ્યારે આ આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડીવારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ $53 અરબ હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્ય લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારૂ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળશો માસૂમ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહ અને સુરેશ વાડકરના કંઠે. ગીતના બોલ છે ગુલઝારના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ કંઠે લલકાર ફિલ્મનું ગીત. હસરત જયપુરીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે કલ્યાણજી આનંદજીએ.

દોસ્તો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ આનંદ બક્ષીની રચનાને મહેન્દ્ર કપૂરના કંઠે. આર ડી બર્મનનું સંગીત છે, ફિલ્મ છે શક્તિ.

0: फुर्सत के रात दिन दिल ढूंढता।
1: શ્રોતા મિત્રો, મોસમ ફિલ્મના ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું દમણ કેન્દ્ર. હવે સાંભળીએ એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

હમણાં જ આપે સાંભળી તસ્લીમ ફાઝીની રચનાને મહેંદી હસનના કંઠે સંગીત હતું નવસાદનું. હવે સાંભળીએ જગજીતસિંહના કંઠે અખ્તર નાઝમીની રચનાને. જગજીતસિંહનું જ સંગીત છે.

નું હવે સાંભળીએ વફા રૂમાનીની રચનાને મહેંદી હસનના કંઠે, સંગીત છે નઝર હુસેનનું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. કાર્યક્રમ છે સુગમ સંગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્રનું પ્રસારણ સાંભળશો.

0: પરિવર્તિત કરાશે. રેલવે મંત્રાલયે આ પરિયોજનાને સિગ્નલિંગ માળખાના આધુનિકીકરણ અને રેલવે સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની 9 મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં 6 મહિલાના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત 3 મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનું 6ઠું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
1: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे हैव स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय डिसंबर फोर्थ प्लांट ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आवर कंट्री.
0: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલ મુકાબલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરતા ભારતે 402 રન બનાવ્યા. ટીમ તરફથી સૌથી વધુ 154 રન સુકાની શુભમન ગીલે કર્યા છે, જ્યારે ઈશાન કિશાને 125 રનનું યોગદાન આપ્યું. જ્યારે અફઘાનિસ્તાન ટીમ તરફથી નાંગીરિયા ખારોટે 4, રાશિદ ખાને 3, એ એમ ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી હતી. હાલમાં મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની ટીમે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન કર્યા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લીડ્સના હેન્ડિગલી ખાતે ગ્રુપ એ ક્રિકેટ મેચમાં રમાનારી મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 11 ઓવરમાં વિના વિકેટે 104 રન કર્યા છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ઓસ્ટ્રિયાએ જોર્ડનને 3-1 હરાવ્યું. હવે જોર્ડનનો આગળનો મુકાબલો અલ્જીરિયા સાથે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ જેમાં વર્તમાન વિજેતા અર્જેન્ટિના સામે રમશે. અર્જેન્ટિનાએ આજે સવારે અલ્જીરિયાને 3-0 હરાવ્યું હતું. લિયોનેલ મેસીએ આ મેચમાં હેટ્રિક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. મેસી વિશ્વકપમાં સૌથી વધુ 16 ગોલ કરનારા વિક્રમમાં જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરી સુધી પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930ની કામગીરીની સમીક્ષા કરી અને તેને ફરીથી સુધારવા અધિકારીઓને સૂચના આપી. શ્રી શાહે અધિકારીઓને રિપોર્ટિંગની સરળતા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને બહુભાષી સહાયનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિથી લઈ સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અને ઓપરેશન સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી સુધી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરાય. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંઘે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ઐતિહાસિક પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં દેશે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: There was a hole dug over there, maybe a yard or two in front of her, and it just bounced on her. And luckily, it was a nasty one.
3: हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું. દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, શિક્ષણમાં પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરાઈ છે.
1: આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે. તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ. તો એ આપણે આ વખતથી પાક્કા પાયે મજબૂતીથી આમાં આગળ વધીશું.
0: રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ નવા અભ્યાસ માળખાની વિગતો આપી. તેમણે કહ્યું, અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકમાં 3 વર્ષનો અભ્યાસ સામેલ છે. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી 51 ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને લીલી ઝંડી આપી છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું, રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા આ મોબાઇલ હેલ્થ યુનિટથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બની છે.
2: અમારી ટીમ આરોગ્યએ જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યાં એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં 1 ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે.
0: વડોદરામાં 1 ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના 1 બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય રેલવેએ રાજ્યમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે. ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે. દેશની કુલ વિશેષ આર્થિક ક્ષેત્ર સેઝ નિકાસમાં રાજ્યનો 21% જેટલો ફાળો છે. અમદાવાદમાં આજે ગુજરાતમાં સેઝના 12 વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન વિષય પર યોજાયેલા આઉટરીચ પ્રોગ્રામમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતના સ્થાનિક સેઝ રોકાણ, રોજગાર અને ઇનોવેશનના મહત્વના કેન્દ્રો બન્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય બહાદુએ જણાવ્યું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસ્ટિક પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ મોનિટરિંગ પોર્ટલ જેવા ડિજિટલ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે.
3: पिछले 12 सालों में आप ये देखिए कि पूरा पहले जो पेपर वर्क से एक्सपोर्ट का ऑथराइजेशन और एक्सपोर्ट के लाइसेंसिंग और एक्सपोर्ट का जो आपका ऑथराइजेशन का एक्सपोर्ट ऑब्लिगेशन को सर्टिफिकेट वगैरह करना होता था, वो सारा का सारा चीज जो है वो डिजिटाइज हो गई। और तीसरा जो बड़ा उपलब्धि मैंने बताई, बहुत सारे प्रोडक्ट्स में मैंने बताई कि जैसे आज पिछले कुछ सालों में 500 से ज्यादा प्रोडक्ट्स ऐसे हैं कि जो हम नया प्रोडक्ट्स लेके सामने आए हैं, नए मार्केट्स लेके सामने आए हैं, जो कि हमारे प्रोडक्ट्स जो पहले जैसे कुछ जगह पे हमारी कॉफी जा रही थी वो मार्केट्स बढ़ के 20-25-30 और कंट्रीज में वो जाने लग गई।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. 21 જૂને યોજાનારી નીટ યુજી પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં નીટ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે શ્રી મલિકે કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવામાં તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ અપાયા છે. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ મથકોને માદક પદાર્થ વિરોધી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે આદેશ આપ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ એનડીપીએસ કેસો નોંધવાની જવાબદારી આપવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના સાગરીતોને જરૂરિયાતમંદ લોકોને લોન અથવા ઉછીના નાણાં આપવાની લાલચ આપી તેમના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. ત્યારબાદ ખાતાની વિગતો, કીટ અને સીમકાર્ડ મેળવી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. આરોપી સામે અમરેલી, સાવરકુંડલા, લીલીયા, વડોદરા અને નવી મુંબઈ સહિત વિવિધ સ્થળોએ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી કમલેશ પટેલ અને પ્રવીણ માળીએ વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, તો મહેસાણા જિલ્લામાં મેવ, બેચરાજી, વિજાપુર, ઊંઝા અને સતલાસણ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યસ્ત દિનચર્યા વચ્ચે કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. તો ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ગઈ. રાજ્યમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
4: 17 જૂન से लेकर 23 જૂન तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरवली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में

0: बारह से लेकर दक्षिणी जो जिला है जैसा सूरत, तापी, दांग, वलसाड, दामन दादरा नगर हवेली और नवसारी के लिए दिया गया है। सौराष्ट्र कच्छ के लिए आज आइसोलेटेड का दुखा स्थानों में हल्का से मध्यम वर्षा का संभावना बताया गया। अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए बताया गया।
1: અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે 295 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરોડરજ્જુ સંસ્થા રમત ઇજા અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરાશે। આ પ્રોજેક્ટના આયોજન પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ। તો વલસાડ નગરપાલિકાએ શહેરીજનો માટે વેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ અમલમાં મૂકી છે, જેમાં ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% વળતર આપવામાં આવી રહ્યું છે। આ યોજનાનો લાભ આગામી 30 જૂન સુધી જ મળવાપાત્ર છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો। રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ। વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત। ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી। અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી। આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ। આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। હવે આપ સાંભળશો આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપનું લાઈવ પ્રસારણ।
3: ડાઉન ટુ ઇટ્સ ડીપ સ્કવેર, અ સિંગલ રિઝલ્ટ્સ and 162 for one. We are in the 16th over, one ball to go, and then after this four more overs to come.

રૂપકુમાર રાઠોડને આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મ હતી બોર્ડર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, બરાબર 11 વાગે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.